0: ચાયુ હુને સોતે તુ
1: લા કરીન
0: કાઈ સને રાનન શી કે જંતાન જે લેમ સાબ છરા છી લે લાબ છ માશી
1: તચે ના મારે દેને અરલંગ તો તુ સંકી
2: ના લેવે
0: રાસોસો લંગ તો તુ સેતી 자유 투자를 해.
1: 더더 키라 투자이.

sa rūpa tha. Mārchī pārchē tō nē, ngāncū cēngkōng kī nē cū yu cē sēpār tō tō. Tō nī, zū jū nī sā rā lēpa tha. Tō nī tā mē rā wā rā, cēmō rō zū kī jī na tōng kī mē bē, kwan zū nā shē lā dēng kī yu. 다저도 최후의 고급 약수티시 지당기 내최후 기장 교조기 탑주니 오늘의 주요기 교조 성신 소교타 대지 각동지기유 원디 토니를 로봇 매배 대다를 체크는 가보시 딱다 투여테라 토니이 마흘리 통시 시르티니 토니이 또녀제기 바스데부시 토니 tinga tu se kyozo nang si zhe se chongbe nyam yong pyozum chobu ye. Toni si zhe di to chobara yongwa se boro shegi ye.

0: rāngā dākpā ngā kia māli nē yungu mā shabu.
1: Chūchō gā kīs tīgī e?
0: O.
1: Kār tīgdō?
0: Chūchō gā ngāni kīrā dō sīgī. Nē nāngdā mē, jābāo gā guāndā ngūyō nī ngāni nē suyā wū tīmī dō sīlā bī. Chūchō gā tāndō chōp kūyō jē, ngāni tāndō bū kāshē gē bī nā tēwē nyōr chīgirī sīgī.
1: Tāndō bū kāshē gī sī e?
0: O.
1: Rāng chūchō gā sīg dō gā?
0: 어 가르쳐서
1: 박신
0: 아
1: 단도 보고 싶고 안 되도게
0: 네
1: 어
0: 나 단도 안 되었으면 또 제가 주고 간 거 아니 대체 주우면 또 지마 되게 지쳐오지
1: 이는 아이 탄도 보고 싶고 안 되도
0: 랑? 랑 관두 유에?
1: 응 탄도 랑 관두 유
0: 탄대?
1: 응 영 두개 영 두개 제
0: 영아